પૂછ્યો. તળાવ અવરોધ સરખંડમાં વૈકલ્પિક ટ્રેક નિર્માણ કરી યાતાયાત સંચાલન આઈપીસી ગેસ કાર્પોરેટ ફરોપુર નિયમિત ચોકના કાંઠા આવવા થાલિકા છે. અને વૈકલ્પિક માર્ગ પ્રયોગ અવસ્થા અંતે ગઈકાલે અતિરિક્ત ભારી શુલ્ક હટાઈ સૌમ્ય બતાવ્યું છે.